પ્રોગ્રામ કિસાન વાણીમાં જે તમે ભી ચિઠ્ઠી ભેજના ચાહાં તો મારા પતા નોટ કર લ્યો. મારા પતા હે પ્રોગ્રામ કિસાન વાણી પુઆધી મારફત સ્ટેશન ડાયરેક્ટર આકાશવાણી પટિયાલા. મારા પિનકોડ હે 147002. જાંદે જાંદે થાનું દસતે ભી ઇસ પ્રોગ્રામમાં ખાસ સહયોગ રહા રણબીર સિંઘ રાણા હોરાં કા, પેશકશ હોઆ શુકીન મોહમ્મદ હોરાં કી. ઉમીદ કરાં પ્રોગ્રામ થાનું ચંગા લગ્યા હોણા. થમે ખુશ રહો, આબાદ રહો, તંદુરસ્ત રહો. મનુ ઇજાજત દેઓ આજ કા પ્રોગ્રામ કિસાન વાણી ઉરિયો ખતમ કરને કી.